0: રોઝામ, ઓફિસની માફેસ કેવે નુગુળી? રોઝામ એસ ગુળાણિક મંગારે હી કુરી હા તો હો તે ફીમે બોટ હોરી મેં કે ચે ગેં એસ ફિક એમ વે હોતમો હોતમો મે મે ફરાત બસ કેને વીત કેવે તે મિતા જોલી ગતી હોતી
1: દે મે મા હોલો હિત હમ જો મેલ દી બેતો
0: દેન કે વેસ નુબુની રુસમ કે વહન નથી હાથ દુરવે કેન તી ઉળેની આલિયા ફહું આણ એમ ફાગ કરેવે